0: di nāyū mi dāyā rūpa.
1: O, rūpa.
0: Chetan ki yī chē, di kā chūpati chē. Tā kā dūmbati rūpa. Nā su khārī sī nā chēchīn. Chēchīn lī yā tōn lō yā nā yā mara. Chēchīn jī nā kāshā chēchīn nyā tātā lō yīmbā. Tāngbō mū chē di nyū chē di jī nā chūchū rī nā jī lī khārī sī nā gyā tā chū dāyā wā nā gyā chū kūp chū dāyā wā lō tōp gyā lā chēchīn di pī nā jīm chū kī chūn dā di shīb chū mā sā shā. Dīndē chēng yō tō chēdī kā tō nō rā dī lō yā shuā chē rā mū tū gyā zē tā chī mū nā rā bār tē tē ārē. Wā tō sō chēdī yī tī gā yī nā yīn jī mī jī kī rā chūng lō ngō yō kī chēdī yī yā tū shēn bā, tōng tū bā. Gā rā sā nā ngā zō jīm chū chūn tā tī gā gā ngā tīng rēp jī ngā jīm chū tō tōm tā, jīm chū tīm lū kī tō tōm nā lō kī. 가르스는 제왕 토덤이 시대요.
1: 제왕
0: 장르 관리.
1: 시시와
0: 장르 관리 인소. 당간서 선다디 니에 다도 뒤에 롭스나 시에 세우 쉽지 가유다. 그러와 신무 그러와. 내가 가르스는 창맹 워시야지 가유다. 그러와 공례 그러와 창맹 워시야 창맹 켈리야. 내가 가르스는 창맹 뒤 낭 낭되디 다시야지 리무르도가 이게 로시야 리무르도가 안 안게디 다시야 그디 안다르도가 rūpa, che zang di cangmai da xin ya, sūpa di, xiva di yin gigab cixi yuwa chanda yinpa. Nga wad di yin gigab timlu da tunba chanda yinpa. Diga sunda rang che zing di rangga dunin che, che zing di li de che rang darse di kar che ru, o, nga shuk che yuwa xa mura. Ani guay ju di che kuruwa, rang darse di ma shuk cha gu gi che che, mura ma gangba num di ma shuk le che, mura shuk che yuwa. Diga ya gejo ma sadu na gejo ma sabu che, bakura che zang, 중남게 체린 디게 도나 체고야디 해야지 주마 체린 도나 제베 멍시간 따라 나로데 교고 수다로도 체린디 마 퍼슨 아니 오 다 교고 수도 제블로 모르디 기나게야 치시도서 아니 라 록데디 쇼예레 빠제 랑가예데 제베 좀다
1: 오 저발기나
0: 나 대담으로 와 제블로디 카지 야 쳬버시 제 체린 마드니 된데 라레 통제데 카세가 로고로 록슈고로 장다데 제제 왜 침침침 침침 그봐 되네 통제시 다 숙청 보시고 이제 조금 면배 나가까지 가자 선인데 도와 직다 숙청 보시고 이제 다 아 뒤 제림이가 다 두고 맞다 겨자제 다야 뒤쪽 거리야 맞다 뒤 통고 여말다 아주 개간다나 셰어 보제나 쓰고 도와 제림 여벌은 나도 통 여말다 뒤 인도 안 수수 나가지 제 집 쉬어야려 다 맞제 나가지 제 집 다 그래
1: 런스키나
0: 고란 중일다 아 파티야디 수수 태엄 비대대 알아봐 제다 뒤 인도 뒤 나로리아 직 체진 둘린 자다 수수 체진 파다 야 수수 난가 제우자로 헙드가 제우 로고 덮자 제우 뭐 접자 수수 다시 때 쇼예리아 녹다시 빠제 다시 때 아니 나 예를 뭐 지도디 아니 파나고게 지단 전에 라리아 야 통도 대교 접제 그 가르스는 갈로디 돈다 가르스는 야조 아서 시시 세서 시베 기지레 야랑가 파야 통도 대제 계정 말 요 아스 예수 통도 대제 디자고야 말에
1: 어 시시 디
0: 다디 가르스는 수수추 다제야디 바나고는 니엘 테로나 스타리 바나고게 록더체제 야커도 친제야 마랑 록더 수이엘 바제 출루네 어디
1: 다제브리
0: 바르 수소야 토체나 칼레 페쇼아 사지리 어독스 추 다제브리 신간조 가르스는 디 다다기 디날리아 신호 유엔 사스도아 디날로 어독스도 추 야조 아스 동저시다 파레 게야마 동저다 가시 동저시부다리 지기도와 동저디 가지 동저 이제 다 조금만 더 나가도 이제 나로리아 불론나는 동저 다시 거의 물어봐 작업이네 가시 말한조 사적하지리아 단데 공공원조 단지를 큰디 게도 자 즉 어제 디니라 셰야 전에 미에야 뭐 유고 전조 유니다 규요 말 한단 저 돈도 못 비게 반지 샤제 바르게지 바르게지 윤조 바르게와
1: 시실
0: 아니 못 반지 셔도 게블로 못 뜨지 나가 거기 던도 저 동저다 담브라 동저단 뒤 동저디다 리다 리버로를
1: 걸 지르바
0: 파트스다 잡고지 아니 자데 지금 비게 뎁디 잘 잘레 뎁시 여러다 뎁시 그도 자데 베르게도 아니 칸다마 이제
1: 컨티유
0: 아니 그랬지 이제 그 롱베 된다겠다 오난자메 디코도 데 게조마자스 인데 숭구동아
1: 그쪽
0: 가는 오나체는 진행님 요리 니네 또 저랑 즉 tujuu mungui na loo la, nechui nguyo nechui dindri tungu yu za, tujuu kwa la, ta tenpara arwa,
1: chata
0: kiso dindri di yinji minji na uro, chata tanda nye namshi le dunji, anzu yinji minji yiksab na roo na saad, otuksu cheche, ali rupts shidiga zi shugu yinsi.
1: Loos kila loo, tatsi, ane, tsamde le diung anzu anzu le tse, juk jiba gama sumtsam shidu, gila, diya, chacho chigi tamme chawas dugin gila ge diya, durdu ki jalan shi na roo na shugu yin la, loo kurang ge su na diri xa la chaga tanga su ya shiduwa loo kurang ge nyutu xiong lam to liang na zu moto cha loo kurwa la bakba ya dra yu nas ji chwa duk di shidu gen gila
0: xe su ka ni yore
1: loos
0: ka ji dro cho gri si lungba dinda yore ya ji dan xe ni kyun yo ni xe ni mo zhi xiong loo ga la bakba dro cho ma re
1: dro mi cho ba loo loo lis lis
0: har si na di nga ran zu mo zhi xiong loo mo to tam di chi ni na la ya bakba da zu dro cho ma re bakba da xing ju lang guo xing yin mo chui ting kwa lu sa tu zu gang gang guo xing yin tu zu gang gam lo xing yin tu zu gang zu chou ma re gang dan zu mei zu chou ma re da mu zhi xiong loo gang gang dan zu mei gang zu gong bai jib zu nye zu chou ma re
1: lo zhi ba
0: la cha cha nye zu chou ma re mu zhi xiong loo gang la che zan ka jik yang zu chou gu de si sa ka jik yang long ba ka jik na yang zu chou gu de si si ten de yang su su long ba su su de yore di yu su de ka re si na ka re xie ka re si na ba guwa zu chou gu yu na ba guwa dan yin ji guo min do Bhagwa gāne mī kyun chūk mā rēs shīk rē. Bhagwa dī tān rū tī yīn jī mī jī dēn jā shā mū kuang gu rēs shīk rē. Dī nī bā rē, sūpa dī khār sī nē, Bhagwa tān dī mū chū shūlong gu shō yē dē mū tō yīn dēr jī rū chūk mā rēs rē.
1: An
0: shī bā dī nē, khu rē nyū chē chūn jī jō rū bā, dī nē kē chūk mā rēs rē.
1: Wā
0: dī sū jī rē, tā dī ngā chū jī tān chā nī kyun yō nē chā dī Mūtū shūlōng kāla bākpā tō chōg mārē, ātūs chē yī sāp nāng gyūrē.
1: Lō, lē sē yī gālāng tō chē.
0: Tā tī nāla tānta tī gām lō sā tī, tiri tī tū chū tī
1: tā
0: mā sū, anī gōngbō mā sū, nye tī lōb chē nāla
1: tā gām lō tī,
0: nye khār sā nā, sā gō khōng mā nāla yā, dū kī kī kā lōb tī kī, lē nē yī bā dū kī kā lōb tī kī, tā chē lē kī dū kī kā lōb tī kī, xē chē lōb chē tī rūwā,
1: tā
0: tānta tī nāla dhūjī mēmba dhīgē gā dhūjī chēmā chōg dhīgē chēnyē dā dhīnā lā gām lō gā kōlō sōng gā dhūjī chēyā dhīgē gāndē yīmī dhīnā dā dhīrī tūjū dhāma sō gō rā lā gō mā sō sā gō chūng mē dhīnā lā lōb zhēn thāng gō nā lā yā lōb zhēn dhī chē gā yēs nāng dhīn dhī rvāng gā lā chē dhīnā dik zi yori yang dagaasi chogu maris lemna yungu maris kandis chogu maris dike shay uruwa o di so jiri an kuraan la gongmo zun sakoy gongmo di di nali ya lupzi nal to na yubzi naro na
1: lo lisi lo gila tosi taringi li chen nali na gila ge da rangchung ki chal shu gub ki tuba di da dun che ka dun zam zi ki to ne rupan gila nga nazu chile si jita sung zi na je kwa di xin xin la wiki je to ne nga nazu to na chi gui be si jika ina si jina zu ni tu zu ge gin be ting di jim ju te zi si be li chen di na shu sam da ga xa wakin su nga nazu jime li chen na la yang gya je yung lingge shu den jago la